0: ભરેલા પડ્યા છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
2: વાર્ષિક 5 દિવસીય હજ યાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજ યાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરોઢિયે હજ નમાઝની મુખ્ય વિધિ માટે આરાફાતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હાજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે. ચેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસ બિહારી બોઝની જન્મ

જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોના પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. નવા સપ્તાહના આરંભે 800 અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેર બજાર અત્યારે પણ 850 કરતાં વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે નિફટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેર બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઈન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવદળ દ્વારા ગુમ થયેલા 17 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિના ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. GKN એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાક્રાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતા લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાના કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધણી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: FM Gold, खरा सोना।
1: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम मां आजे आपनी साथे छे हां सुकानी। सुकानी क्या गई?
2: अहीं छू धरुबेन, कसे नथी गई। हूँ छू आपना आजना कार्यक्रम नी सुकानी अने तमारी रेडियो सखी आरजे काजोल वजाणी विथ।
1: अरे हवे आ सुकानी मारी नाव दरिया किनारे लगाड़शे के आ सुकानी दरियानी वच्चे हिलोड़ा खाशे मन तो कहीं खबर नथी, पण हूँ छू तरुलता करोड़िया अने मारा श्रोताओ मारी साथे छे एटले सुकानी तारे मने किनारे तो लई जवी पड़शे। हाँ
2: अरे चोक्कस।
1: हाँ
2: आप साथ हो फिर क्या गम है।
1: जेएसके बाय द वे काजोल। जेएसके काजोल આફ્ટરનૂન મધ્યાહન આ બધા શબ્દોના જે લોચા વાળી રહી છો એનું કારણ આજે કઈક લોચો ખવડાવવાની છો કે શું મને સુરતી?
2: ના ના એવું કઈ નથી।
1: લે સુરતી લોચો નહીં થાય આજે?
2: સુરતી લોચો સવારમાં ખાવાની મજા આવે।
1: અત્યારે 4 વાગે નહીં મજા આવે?
2: ઓછો
1: ચાલે, પણ
2: અત્યારે તો કોકટેલ ડ્રિંક નો ટાઈમ થયો કેવાય ને, ઠંડો ઠંડો મજા આવે ને ઉનાળામાં।
1: મજા તો આવશે।
2: હા
1: તો 4 વાગ્યાની રાહ જોઈએ।
2: હા પછી જઈએ આપણે।
1: હા પણ કોકટેલ ડ્રિંકની તો વાત કરી, પણ આજે આપણા ગંગા માતા ધરતી પર કંઈક આવ્યા હતા એવી કંઈક તું વાત કરી રહી હતી કાર્યક્રમની પહેલાં, એ શું હતું?
2: હા હા એ તમે સારું યાદ દેવડાવ્યું। સૌથી પહેલાં તો આપણે મહાદેવજીને યાદ કરીએ, કારણ કે આજે સોમવાર છે। હર હર મહાદેવ,
1: હર હર મહાદેવ, બમ બમ બોલે,
2: બમ બમ બોલે। તો જેમ તમે કહ્યું કે આજે સોમવાર, મહાદેવનો વાર, અને આજે છે જેઠ મહિનાની દસમ એટલે કે ગંગા દશેરા।
1: ગંગા દશેરા, આ નવરાત્રી પછી એક દશેરા આવતો હતો, આ બીજો દશેરા છે?
2: ના એટલે એ વાળી દશેરા નહીં, પણ આજે ગંગા દશેરા એટલા માટે કહેવાય।
1: મને લાગ્યું કાજોલ કે અત્યારે તું મને દાંડિયા રમાવીશ, દશેરા કીધું ને તે મને।
2: ના ના આ બીજી જાતની દશેરા જેને ગંગા દશેરા કહેવાય છે, કારણ કે આજે ભાગીરથ રાજાએ તપસ્યા કરી હતી અને ફળીભૂત

0: તરુબેન, આપણે અત્યારે એક વિરામ લઈએ તો?
1: લે, તારે અત્યારે જ કોલ્ડ ડ્રિંક પીવા જવું છે એમ? કોકટેલ કોલ્ડ ડ્રિંક?
0: યસ.
1: ન ચાલે, પણ કાંઈ વાંધો નહીં, આજે આપણે થોડોક વિરામ લઈ જ લઈએ. શ્રોતા મિત્રો, તમે પણ વિરામ લઈ લો, તમારે ચા કોફી જે કંઈ પીવું હોય ને એ પી લો, કારણ કે આપણે તરત પાછા મળી છે 3:25.

0: प्लैटिनम गोल्ड खरा सोना।
1: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी अने फरी एक वार हाजर छे विराम पछी हूँ तरुलता करोडिया
2: अने हूँ आजना आपना कार्यक्रम नी सुकानी अने तमारी रेडियो सखी आरजे काजोल वजाणी।
1: जोयो मैं कार्यक्रम नी शुरुआत में कह्यु हतो ने आपने के आ सुकानी मने किनारे लई जशे के नहीं। आ वचमां 15 मिनिट सुधी गोता खवड़ाव्या अने मने 15 मिनिट सुधी हूँ गोल गोल गोल गोल फरी रही थी। कोई कोल्ड ड्रिंक नहीं पीवड़ाव्यो, कई बार नहीं लई गई, न लोचो खवड़ाव्यो। आ सुकानी है ने एटले ज हूँ कहती थी। ज्यारे ने कीधु ने स्टार्टिंग में कि हूँ सुकानी तो काजोल वजाणी, त्यारे ज मैं तमने कह्यु आ सुकानी मने दरिया किनारे लई तो जशे ने। जोयु ने 3:10 થી 3:25 અમે ફરી આવ્યા। હવે શું, હવે થાઇરોઇડ વિશે કંઈક કહેવાની હતી એ આપણા શ્રોતાઓને કહીએ।
2: હા એકચ્યુઅલી મેં એટલે જ વિચાર માંડી વાળ્યો કે બહાર અત્યારે તડકો થોડો છે ને તો આમ બીમાર પડી જાય।
1: થોડો છે તડકો, થોડો છે
2: એટલે એ જ કીધું, ગંભીર તડકો છે અત્યારે,
1: ગંભીર। આવા કેવા લોચા મારી રહી છે, તારા લોચા લાપસી ક્યારે પૂરા થશે? તડકો ગંભીર ન હોય, ગંભીર માણસનો સ્વભાવ હોય,
2: તડકો કડક પણ તો હોય।
1: હા કડક હોય, જોરદાર હોય,
2: એટલે સાંજે ઠંડો થાય ને પછી જવું,
1: તડકો ઠંડો થાય। લો ભાઈ આજે નવી ભાષાઓ શીખીએ આપણે આની પાસેથી। જવા દે, લોચા વાળવાનું બંધ કર, બંધ કર, બંધ કર, અને હવે થાઇરોઇડ વિશેની માહિતી આપને આપણા શ્રોતાઓને।
2: ઓકે વાંધો નહીં, ચાલો। તો જેમ કે આપણે વાત કરી કે આજે ઘણા બધા દિવસો છે, તો એમાંનો જ આજે બીજો એક દિવસ એટલે કે વર્લ્ડ થાઇરોઇડ ડે આજે એ દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છે થાઇરોઇડ ગ્રંથિ અને તેના સંબંધિત રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો। અને તરુબેન તમને ખબર છે કે આજે બીજો કયો દિવસ છે?
1: હા, એ દિવસ કઈ રીતે આપણે ન ભૂલીએ, એટલે યાદ રાખવા જેવો દિવસ જ નથી એ, કારણ કે બાળક એ મા બાપના કાળજાનો ટુકડો હોય છે, અને આ બાળક એનું અપહરણ થાય, એ બાળક ગુમ થાય, બાળક ખોવાઈ જાય, એની જાગૃતિ આણવા માટે પણ એક દિવસ ઉજવવાનો હોય છે, એ આજનો દિવસ, બરાબર ને?
2: યસ એકદમ રાઈટ તરુબેન।
1: અને એ દિવસનું નામ શું છે?
2: એ દિવસનું નામ છે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે।
1: જો શ્રોતા મિત્રો, આવો કોઈક દિવસ પણ આપણને ઉજવવો પડે, પણ આમાં ઘણી વખત આપણે ભૂલો પણ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે આપણા બાળક સાથે જ્યારે ફરવા જઈએ, ક્યાંક બહાર જઈએ, ત્યારે બાળકનો હાથ આપણે છોડવો ન જોઈએ, એની આંગળી પકડી રાખવી જોઈએ, મજબૂત રીતે પકડી રાખવી જોઈએ। પરંતુ આપણે મોબાઈલ ફોનને વધુ મજબૂત રીતે પકડી રાખતા હોઈએ છીએ બાળકની આંગળી કરતાં, અને મોબાઈલ ફોન પર સામેવાળી વ્યક્તિની સાથે ગપ્પા મારતા મારતા એવા તો ખોવાઈ જઈએ કે બાળક ક્યારે આંગળી છોડી દીધી અને ક્યાં પાછળ છૂટી ગયું એની ખ્યાલ જ ન રહે। અને આ રીતે બાળકો જ્યારે ખોવાય, પછી માથે હાથ દેવાનો વારો આવે, રડવાનો વારો આવે, અને એને શોધવાનો વારો આવે, અને ત્યારે આપણે પોતાની જાતને જ બહુ જ એ કરતા હોઈએ છીએ કે કાશ મેં એ વખતે મોબાઈલ પર વાતો ન કરી હોત તો। કાજોલ તારું શું કહેવું છે?
2: તમે ખૂબ સાચી વાત કરી તરુબેન। આપણે કહેવાય કે બાળક એ મા બાપની જવાબદારી હોય છે, એક સંતાનિક પોતાના મા બાપની જ જવાબદારી હોય છે। પણ આપણે જ્યારે એમ કહીએ ને કે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે શા માટે ઉજવવામાં આવે છે, તો એ બાળકોની સંયુક્ત જવાબદારી જ આપણને સમાજ પ્રત્યે દેખાડે છે। એ કોઈ એક મા બાપની નહીં પણ આપણી એક સંયુક્ત જવાબદારી હોય છે। તમને નથી લાગતું કે એક સમાજ તરીકે આપણે હરેક બાળકોને એક સુરક્ષિત વાતાવરણ દેવું પણ એટલું જ જરૂરી છે?
1: તારી વાત તો સાચી છે, પરંતુ મને કઈ રીતે ખબર પડે કે રસ્તા પર જે બાળક ચાલી રહ્યું છે

0: કોઈકની હાથની આંગળી પકડીને એ એના મા બાપ છે કે પેલો અપહરણ કરતા જે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે, કારણ કે એ લોકો કંઈ ગુંડા જેવા દેખાતા નથી, એ પણ સારા ઘરની વ્યક્તિ હોય એવો જ દેખાઈ રહ્યો છે. એની આંગળી પકડીને ચાલી રહેલું બાળક એણે અપહરણ કર્યું છે, અથવા કોઈ ખોવાયેલા બાળકનો હાથ પકડીને એ ચાલી રહ્યો છે, એ સમાજને કઈ રીતે ખબર પડે? સમાજને કેવી રીતે ખબર પડે કે આ બાળક ખોવાયેલું છે ને એના મા બાપ બીજા છે?
1: આ તો એક ગંભીર સમસ્યાનો વિષય આજે ખૂબ જ બની ચૂક્યો છે, અને એ આઈડેન્ટિફાય કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. અને એ માટે જ આપણે એક જાગૃતિ ફેલાવવી જોઈએ સમાજમાં, કે ન ફક્ત તે બાળક પણ મા બાપ પણ એટલા જ સાવચેત રહે કે જ્યારે કોઈ તેને અજાણતી વ્યક્તિ એને અપ્રોચ કરે કે એને લઈ જાય, ત્યારે બાળક પણ આજકાલના એટલા ચતુર હોઈ શકે કે પોતાનો બચાવ સ્વ રીતે કરી શકે.
0: એની ટિપ્સ આપણે આપીએ, પરંતુ અત્યારે છે ને દીકરો મારો લાડકવાયો થઈ જાય તો.
1: અરે વાહ, તમે તો ખૂબ સરસ ગીત યાદ કર્યું. તો ચાલો આવો આપણા શ્રોતા મિત્રોને સંભળાવીએ મનહર ઉદાસના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: हाँ तो काजल, आपणे वातो करी रह्या छे बाळको गुम थवानी के बाळको खोवाई जवानी। तो मारा जीवनना बे सत्य किस्साओ कहूँ। नानपणमां अमे बधा मेळामां गया हता, मारा करता मारो भाई 5 वर्ष नानो। बस मेळामां पेलो चक्करडो होय ने, ऊपर नीचे थाय एने शुं कहेवाय,
1: चक्करडू।
0: हाँ तो एनामां एने जोया करे ऊभो ऊभो અને હાથ છૂટી ગયેલો। એ બિચારો ત્યાં ઊભો ઊભો જોયા કરે, એનામાં એ સમજણે નહોતી, ખૂબ નાનો હતો, પણ એ ચક્રડા પાસે જ ઊભો હતો। અમે થોડોક દૂર ગયા, અરે ભાઈ ક્યાં છે, ભાઈ ક્યાં છે, પાછા એ જ જગ્યાએ આવ્યા અને એ ત્યાં જ ઊભો હતો, એટલે અમને તરત જ મળી ગયો। એ અમારા સદભાગ્ય। અને હાલમાં જ અમે ઓરિસ્સા ગયા હતા પ્રાણી સંગ્રહાલય। તો પ્રાણી સંગ્રહાલયમાં અમે બધા ટોળું વાળીને એક જગ્યાએ ઊભા હતા, અને મારા મોટાબેન છે એ ટિકિટ કાઉન્ટર પર ટિકિટ કાઢવા ગયા, અને એની સાથે મારી બેનની દીકરી ગઈ। મારી બેન, મોટી બેનને ખબર જ નથી કે બેનની દીકરી પાછળ ઊભી છે, ટિકિટ કાઢીને આવી ગઈ, અને અમે ટિકિટ બતાવીને અંદર। થોડીક હજી ચાલ્યા હશો, અરે ક્રિષિતા નથી, અને પછી એટલા ગભરાઈ ગયા હતા કે હવે શું કરીએ, પાછા વળીએ, પરંતુ એ દીકરી દોડતી દોડતી અમારા સુધી પહોંચી ગઈ, અને આમ કરતા અમારી બેનની દીકરી પણ મળી ગઈ। એટલે મિત્રો, ભૂલ આપણી જ થતી હોય છે જ્યારે બાળક ખોવાય છે। ઘણી વખત બાળક ખોવાય છે ત્યારે આપણે આપણો મોબાઈલ નંબર હંમેશા બાળકોને બાય હાર્ટ કરાવવો જોઈએ, આપણા ઘરનો એડ્રેસ બાય હાર્ટ કરાવવો જોઈએ, પોલીસનો નંબર બાય હાર્ટ કરાવવો જોઈએ, અને એટલું જ નહીં, જ્યારે પણ આવી રીતે ખોવાઈ જાઓ ત્યારે કોઈક મોટી દુકાનમાં જઈને તમારે અંદર જતા રહેવું જોઈએ, અને એ દુકાનદારને કહેવું જોઈએ કે મારાથી મારા માતા પિતા છૂટા પડી ગયા છે, તમે પ્લીઝ એમને ફોન કરો। આટલી સાવચેતી આપણે આપણા બાળકોને શીખવાડવી જ જોઈએ। અને હા, એક ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર પણ છે ને કાજોલ?
1: એકદમ સાચી વાત તરુબેન, આજકાલના મોર્ડન જમાનામાં સરકાર પણ આ જ બાબતો વિશે જાગૃતિ ફેલાવવા સમાજમાં અનેક કાર્યો કરે છે, અને તેમાંનો જે ઇનિશિયેટિવ એટલે હેલ્પલાઇન નંબર્સ, જે હેલ્પલાઇન નંબર છે 1098। ફરીથી આ નંબર રિપીટ કરું, 1098। આ એક એવો નંબર છે જે મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે આશાની એક કિરણ છે, અને આ હેલ્પલાઇન નંબર વિશે કોઈ પણ ખોવાયેલા બાળકો તરત ત્યાં નંબર સંપર્ક સાધીને એના વિશે મદદ માંગી શકે છે। આટલું જ નહીં પણ બીજું પણ ઘણા સરકારી સામાજિક કાર્યો કરવામાં આવે છે, ઘણા એવા એનજીઓ અને ફાઉન્ડેશન્સ પણ આ સમાજ વિશે, સમાજમાં આ વિષય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે, અને એવું જ એક ફાઉન્ડેશન એટલે કે ચાઇલ્ડ લાઇન ઇન્ડિયા ફાઉન્ડેશન, આના દ્વારા પણ આવી અનેક સેવાઓ ચલાવવામાં આવે છે જે તાત્કાલિક બાળકોને મદદ પહોંચાડે છે। તો આપણે એમ કહી શકીએ તરુબેન કે સમાજમાં જો જાગૃતિ હોય તો આવી સેવાઓનો અચૂકપણે લાભ લેવો જોઈએ।
0: તારી વાત તો સાચી, પરંતુ જે બાળક ખોવાય છે એ એકદમ નાનું હોય, એકદમ નાનું ભૂલકું, જે હજી બોલતાય નથી શીખ્યું।

0: અને જેને મોબાઈલ નંબર તો તમે શું યાદ કરાવો, અને જ્યારે આવા નાના ભૂલકાઓ ખોવાય ને ત્યારે ખરેખર એને પાછા કઈ રીતે મેળવશો કે કઈ રીતે પાછા આપણી પાસે આવશે એ ખબર નથી પડતી, અને મા બાપ ખરેખર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કારણ કે જે બાળક મોટા છે, સ્કૂલે જઈ રહ્યા છે, એ લોકોને તો તમે આ નંબર યાદ કરાવી શકો છો, તમારો મોબાઈલ નંબર પણ યાદ કરાવી દો, પરંતુ જે નાના નાના ભૂલકાઓ ખોવાઈ જાય, જે માંડ 5 વર્ષ કરતાંય ઓછા હોય, તો એવા મા બાપે શું કરવું?
1: આ તો એક વિચારવા જેવી બાબત કહી શકાય, પણ તેમ છતાં આપણે બાળકોને બને ત્યાં સુધી એ નંબર ગોખાવીને કે થોડું થોડું મોઢે કરાવીને આપણે એને પ્રેક્ટિસ આપી શકીએ, અથવા તો ઘણી એવી વિઝ્યુઅલાઇઝેશન મોડર્ન ટેકનિક્સનો વપરાશ પણ કરી શકીએ, અથવા તો એક નાનું આઈડી કાર્ડ એમની સાથે આપી શકીએ કે જે એમના પર્સમાં અથવા તો એમના નાનકડા એમના કપડામાં સાથે હંમેશા રાખી શકીએ, કે જેથી કરીને જો બાયચાન્સ એ બાળક ખોવાઈ જાય તો આપણે એને એ હેબિટ અપાવી શકીએ કે દીકરા, અથવા તો એ સમજણ આપી શકીએ કે દીકરા ક્યારેય પણ આવી પરિસ્થિતિમાં મુકાય તો આ કાર્ડમાંથી આ નંબર જોઈને તરત કોઈ મોટી વ્યક્તિને મદદ માંગી શકે. આવું પણ તો કંઈક કરી શકીએ ને તરુબેન?
0: હા, પણ અત્યારે અડુલો દડુલો થઈ જાય.
1: અરે હા, આ તો ખૂબ સરસ મજાનું ગીત યાદ દેવડાવ્યું. તો ચાલો આપણા શ્રોતા મિત્રોને સંભળાવીએ હંસા દવે, બેબી વિરાજ અને કોર સાથીઓના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: છે કાજોલ.
1: ધ્રુવબેન, આ તો તમે ખૂબ હૃદયસ્પર્શી અનુભવ શેર કર્યો. હાલમાં જ આપણા શ્રોતા મિત્રોમાંથી પણ ઘણા બધા પ્રતિસાદો આવ્યા અને એમણે પોતાના ઘણા બધા અનુભવ પણ શેર કર્યા આપણી સાથે. એમાંથી જ વિનોદભાઈ મકવાણાએ પણ જેસરથી એમનો એક અનુભવ કર્યો આપણી સાથે છે. એમણે કહ્યું કે ચિલ્ડ્રન્સ મિસિંગ ડે વિશે તો આપણે વાત કરી જ રહ્યા છીએ, પણ આજકાલ જેમ તમે પણ કહ્યું કે ઘણા બધા નાના છોકરાઓનું અપહરણ આજકાલ થતું હોય છે, જેને આપણે અબડક્શન પણ કહેતા હોઈએ છીએ. તો જેમ કે મોટા વ્યક્તિઓ જ ફક્ત નાના બચ્ચાઓને ઉપાડી નથી જતા, પણ ઘણા એવા આજકાલ પેતરાઓ અપનાવવામાં આવે છે, જેમ કે 8-10 વર્ષના બાળકો આવીને, જેમણે કહ્યું કે એમની આસપાસના પરિસરમાં જ એક અનુભવ થયો હમણાં કે 8-10 વર્ષના બાળકો આવીને નાના નાના 3-4 વર્ષના બાળકોને રમવાના બહાને બહાર લઈ જાય છે અને પછી એનું અપહરણ થઈ જાય છે. તો આજકાલ એક બહુ ગંભીર વિષય બની ગયો છે, જેના વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું બહુ જરૂરી થઈ ગયું છે,
0: અને એટલે જ આજનો દિવસ ઉજવાય છે.
1: એકદમ સાચી વાત છે તરુબેન. અને સાથે સાથે આપણને શિવેન્દ્રભાઈ ચૌહાણે બોરીવલીથી પણ એક બહુ સરસ મજાની વાત કરી કે આજકાલના યુગમાં ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં ઘણી એવી ટેકનોલોજી પણ વપરાશમાં આવી છે જેની મદદ લઈને આમાં સાથ આપી શકાય છે અને નાના બચ્ચાઓને આ અબડક્શનથી બચાવી શકાય છે. જેમ કે આધાર કાર્ડ આજકાલ બનાવવામાં આવે છે અથવા ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીઝ યુઝ કરવામાં આવે છે, તો એનો વપરાશ કરીને પણ નાના છોકરાઓને આનાથી બચાવી શકાય છે.
0: જો આવી રીતે બાળકોને બચાવી શકાતા હોય તો શું વાત છે. પરંતુ બાળક ખોવાય જ નહીં એ માટે જો મા બાપ જ સજાગ થઈ જાય અને પોતાના ભૂલકાઓને ક્યાંય ન છોડે સ્કૂલ સિવાય, અને સ્કૂલમાં પણ એ લોકોને ટિપ્સ આપી દે કે કોઈ પણ તમને ચોકલેટ આપે, કોઈ પણ પેલી લોભામણી વસ્તુઓ બતાડે, તો તમારે એમની સાથે જવું નહીં. અને જ્યાં સુધી પોતાના ઓળખીતા, પોતાના મા બાપ કે કોઈ ઓળખીતી વ્યક્તિ તમને લેવા ન આવે ત્યાં સુધી તમારે સ્કૂલ છોડવી નહીં.
1: એકદમ સાચી વાત છે બેન. શરૂઆત તો આપણાથી જ થવી જોઈએ,
0: કારણ કે સમાજ તમને ત્યારે મદદ કરશે, પહેલ તો તમારે કરવી પડશે. તો હવે સરસ મજાનું બચપણ મનોરુધાસના કંઠે
1: આવો સાંભળીએ બચપણ.

0: मित्रों आप सुरक्षित रहो, आपना बाळको पण सुरक्षित रहे अने आपना परिवार सुरक्षित रहे एवी शुभकामना साथे हूँ तरुलता करोडिया
1: અને હું તમારી રેડિયો સખી આરજે કાજોલ વજાણીને
0: હવે આપો રજા, ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.